કાર્યક્રમ ખેતીવાડી હમરાવારા હંગ્ર ભાઈ બોનને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 એફએમ માટે. ને આપ સબનું હણેમાન સ્વાગત કરા હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો, અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમમાં આપતે કી બાતચીતનો વિષય હૈ કે આદિવાસી સંસ્કૃતિ હરતી બહુઉદ્દેશ્ય કૃષિ વાનિકીનું એક સમાધાન થઈ શકે. તો ભાઈ બોનો, અડા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપતે કી ઘણા કાની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હમરાવીદા ગીત મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8.

માઇન્ડ મારું અણસ્કી સાથે કાર્યક્રમ ખેતીવાડીથી પડ છૂટ. આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 3201. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ની હાથી તારું દી. રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
3: નાના અંજલિ બોન, હું થાગા?
2: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદ નું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
4: અરે ગોરી, ઇતની સુસ્ત ક્યું દેખ રહી હો? કુછ ખાયા પિયા નહીં હે ક્યા?
5: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હે મેરા.
4: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મે હોતા હી હે, જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા, પર અભી તો ખાના જ્યાદા જરૂરી હે, ઓર ખાને મે ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહિયે, ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
5: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શરૂ કર દૂંગી, ઓર સાથ મે હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
4: યે હુઈ ના બાત ગોરી.
1: યાદ રહે, ગર્ભાવસ્થા મે સબસે જરૂરી હે પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર અમારા વારી અમારા હિત બોનને આપની બોન મનીષા ને આપની બોન અંજલીનું રામ રામ. હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક આવશે ને હાથી મનીષા બોન આજે કાર્યક્રમ ઘુમર મેં આપણી બોન થકી વાતચીત નો વિષય છે કે આપણી જે બોને હે એ હંમેશા જિમ્મેદારી જ નિભાવી કરે પણ આપણી જે બોને હે એને જિમ્મેદારી જ નહીં બલ્કિ એને જીવનમાં ખુશી ભી જોઈએ છે. હવે આપણે દેખો હો કે આપણે સમાજમાં બોન ને ઘણા કાની જિમ્મેદારી નાનપણ થકી સ્વીકારતે હે કે હરતે પરિવારનું ધ્યાન રાખવું હે હરતે બીજાની જરૂરત અને મહત્વ આલવું હે ઘર હરતે હમારવું હે પરિવારને હરતે જોડીને રાખવું હે કે કોઈ પરિસ્થિતિ આવે તો એને હરતે આપણે ત્યાગવું હે અને કર્તવ્યને હરતે નિભાવવું હે. પણ અણી સબ ચીજે મેં ઘણી વખત આ ચીજ વાય રહીશા કે આપણી જે બોનની જે ઈચ્છા હે એ કાર્ય પૂરી થતી નથી એના હપન એની જે ખુશી હે એ વાય સુટી જાય. તો આ કાર્યક્રમમાં આપણે એ જાણંગા કે બોનની જિમ્મેદારી અને હાથે હાથે ખુશીઓનું મહત્વ હે એના જીવનમાં.
0: હવે અંજલી બોન તણા વિશે માટે આપણે ભાઈ બોને કરતી ઘણા અક્કાની વાત રીંગા અબર હમણાં ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો બોને આપ હમ્બરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: अंजलि बोन गीत आयुष्यू पूरु अना गीत बाद अपनी बोन ने एक वक्त फेरे स्वागत कर रहा कार्यक्रम घूमर में जिनकी गीत थे की पहले विषय बताड़ियों हेतु की आज अपन बात करवा वाला हूँ की अपने बोन ने खाली जिम्मेदारी नहीं वन ने खुशी नु भी अपने ध्यान रखो जुए अपन देखा हूँ की अपने समाज सदियों के अपने बोन ने त्याग सहनशीलता ने जिम्मेदारियों प्रतीक मानते आयु है एक सोरी एक बोन ने एक पत्नी ने एक माने रूप में आपने बोन ने हर जीवन ने चरण में वन ने कर्तव्य नु पालन कीधु है मैं परिवार ने देखभाल करी है घर हंबारी है ने अपने सोरे ने भविष्य ने सवारी है करना वगत अपन देखा हूँ की नौकरी करी ने वन आर्थिक जिम्मेदारी ने भी निभावे है सबने बीच अपन देखो हूँ की अक्सर अपने बोन बल दे जी बातें रही है ने आगे बढ़वानी जिम्मेदारी रही है वनाकती भी पीछे सूटी जाए है ने अपनी बोने अपनी खुशी हुई हूँ है भी हम जिस नती पाती अपन देखो हूँ की समाज में घना अकनी अपने बोने ही जी अपने जिम्मेदारी ने बहुत समझी ले है पर वन ने इच्छाएं सपना ने खुशी ने महत्व नहीं आलती आज ना टाइम में अपन देखो हूँ की घना अकनी बोने ही जी अपनी पसंद ने अपना शोक ने अपने आराम ने त्यागी ने बीजा बल्दे जीवे है वन ने एवं महसूस करावे है की वन ने खुशी खुद खती नहीं है ने वन परिवार खती है
1: હવે મનીષા બોન આપે છે કે આપણે દેખો હો કે ઘણા કાની જે બોને હે એ પરબાત તકી લઈને રાત રૂધી કામ કરે હે પણ એનાની ચહેરાની જે મુસ્કાન હે એને વાય હું હે એ કોઈ નથી દેખતું
0: હવે
1: એનાનું જે શ્રમ હે એ સબ મનક સામાન્ય હમસે હે કે સમાજ આ માને હે કે આપણી જે બોને હે એનાનું જીવન ખાલી કર્તવ્ય તકી જ બને તકું હે પણ આ સચ નથી આપણી બોને જે હે એ કેવલ જિમ્મેદારી નિભાવવા વાળી મશીન નથી બલકી ઇન્સાન હે એનાને મન મેં ભી ઈચ્છાએ હે એનાને ભી હપના હે એને ભી ખુશી સમ્માન આરામ ને અપના પન ની સુરત રહે હે
0: હવે
1: અને સબ ચીજે બદલે આપણી બોન ને ભી આપણા હક ને સમજવું હોગા આપણને દેખવું હોગા કે આપણી બોન ભી ઘણી વખત થાકી જાય હે એને ભી આરામ ની સુરત રહે હે અગર ઘર પરિવાર ના મનક અને સબ ચીજે ને સમજેગા તો આપણે દેખો હો કે ઘણા કાની ચીજે જે હે આપણી બોન ને દેખવી પડે એ નહીં દેખવી પડે કેવું ચંગા કે સમાજ જે હે એ આપણી બોન ને નાનપણ તકી સમજદાર કરી ને હી કાલે હે એને ઘણા કાની ચીજે હી કાઢે હે પણ આપણે દેખો હો કે અને સબ ચીજો મેં આપણી જે બોને હે એના જે હપન હે એ કેવાય રહી છે હે
0: હવે
1: એવા મેં આપણી બોનની જીવન મેં ખુશીની કમી ને કારણ માનસિક શાંતિ જે એના ને મળવી જોઈએ એ નથી મળી પાતી એને કારણે આપણી બોને જે હે એ ધીરે ધીરે તનાવ ચીડચીડાપન ને થકાન ની શિકાર થઈ જાય હે ને ઘણી આકારની જે બોને હે એ આપણી પરેશાનીઓ ને કે વતાડી બી નથી પાતી ને આમાં સબ હામે આખું દાડી દાંત કાઢી કરે
0: હવે
1: એને કારણે એ મય ને મય તૂટતી રહે હે ને આ સ્થિતિ એના સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરે હે
0: હવે
1: નહેતા પરિવાર ના વાતાવરણ ને ભી પ્રભાવિત કરે હે એટલે આપણી બોન ની ખુશી ઘણી જરૂરી હે આપણે જોઈએ કે વ્યસ્ત મેં કારે ભી આપણને આપણી બોન ની કઈ ચીજ બદલે કે પાડવો જોઈએ ઘરના કામની જે જિમ્મેદારી હે એ ભી વાટી લેવી જોઈએ ને એને સાથે આપણી જે બોને હે એને મનની વ્યથા સભાને સમજવી હોગા તો આપણી બોને જે હે એ ખુશ રહી પાએગા
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો હોય કે આપણે સમાજમાં પુરુષ હે વણને ખુશીનું આરામને અધિક મહત્વ આલે હે અગર આપણે ઘરના પુરુષ થાકીને આવી હે તો વણને આરામ કરવા દે હે પણ આપણી બોન થાકી જાય હે તો વણન થકાનને સામાન્ય માની લે હે આજે આપણે આ સોચ બદલવાની જરૂરત હે ખુશી પાવાનો અધિકાર હર ઇન્સાનને હે ભાઈઓ બોનો ચાહે વો પુરુષ હો યા આપણે બોને હો આપણે બોને બી ઘૂમવાન ચાહે હે આપણા શોખ પૂરા કરવાને ચાહે હે કઈક નવું શીખવાનું ચાહે હે દોસ્ત ખતી વાતે કરવાનું ચાહે ને આપણે માનસિક શાંતિ ને ચાહે ઘણા વખત અંજલિ બોન આપણે દેખો હું કે આપણે બોને સંગીત નૃત્ય લેખન કલા ને સિલાઈ બુનાઈ ને પઢાઈ ને છોટા વ્યવસાય માં ભી આપણી રૂચિ વધારે હે પણ વણની જિમ્મેદારી ને કારણ વે આપણે સ્વપ્ન ને પછાડી છોડી નાખી હે ધીરે ધીરે આપણે દેખો હું કે આપણે અસ્તિત્વ ને ભૂલતી જઈ રહી હે અંજલિ બોન આપણે દેખો હું કે જયારે ઘણા બી વ્યક્તિ ને વર્ણન જિમ્મેદારી તો કે સીમિત કરના કે વર્ણને ખુશી નથી મળે હે તે વે અંદર ખતી તૂટવા લાગી જઈ હે ને એમ જ આપણે બોને બલ દે હે અગર વર્ણને ખુશી નહીં મળેગા વર્ણને કોઈ સમજેગા નહીં વર્ણ વર્ણે સન્માન નહીં આલેગા તો વર્ણન બી આત્મવિશ્વાસ કમ થઈ જાયગા ને વી બી તૂટવા લાગી જઈગા
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે કાર્યક્રમ મેં ઘણી અસલ વાતે આપણી બોન તકી ચાલી રહી હે આ વાતે આપણે અગાડી બી આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોન ને આપણે એક ઓર ગીત હમરાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો હમળો આ ગીત

0: મનીષા બોન, ગીત તો આયુષ્ય પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલે આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત જાણી રહ્યો કે હરતે આપણી બોનોની જિમ્મેદારીને કર્તવ્યને નિભાવવાને હાથે હાથે ખુશી ભી એનાને જીવનમાં જરૂરી હૈ. આપણે દેખો હો કે આપણી બોનોની ખુશી કેવલ મોગ ક્ષેત્ર ગહન એ ઘૂમવા ફિરવા સુધી સીમિત નથી, બલ્કિ એનાની અસલી ખુશી આ હૈ કે એનાને સન્માન મળે, એનાની કોઈ વાત સાંભળે, એના જે ફેસલા હે એને કોઈ મહત્વ આલે ને એને મનને અનુસાર એને જીવવાની આઝાદી મળે.
1: હવે
0: આપણે દેખો હો ઘણા કની જે બોની રહે એને બદલે ખુશી આ બી રહી શકે કે કોઈ એનાની કામની તારીફ કરે, કોઈ એને થોડું શું ટાઈમ આલે યા એને આરામ કરવાનો અવસર આલે ને એના શોખ પૂરું કરવાની જે ચીજે હે એને મહત્વ આલે. હવે આપણે કહી શકો કે આપણી જે બોની હે એને અલગ અલગ પ્રકાર થકી ખુશીનું જે મહત્વ હે એને મનકને સમજવું હોગા કે એની જે બોન હે ઘરમાં યા કોઈ માં હે યા કોઈ પત્ની હે તેને કઈ પ્રકારની ખુશી જુએ ને કઈ ચીજ થકી ખુશ રહે. આપણે દેખો હો કે પરિવારની બી આ જિમ્મેદારી બને હે કે ઘરનો હર સદસ્ય હર જિમ્મેદારીને નિભાવે, ખુલીને વાતે કરે, છોટી છોટી ચીજો બદલે આપણી જે બોને હે એને સહયોગ કરે. આપણે દેખો હો કે ઘણી વખત એમ થા કે ઘરમાં આપણે આટો કઈ ચીજ ખતમ થઈ જાતે એમ કહે કે આપણી જે ઘરની બોને હે એ જઈને લઈ આવેગા, પણ ઘણી વખત કોઈ ઘરનું મનક એમ કહી દે કે તમે રહેવા દો મો જઈને લઈ આવો. એવા મેં આપણી બોનોને ઘણી ખુશી થાય ને એનું મન બી હલકું થાય.
1: હવે
0: તો ભાઈ બોને કેવું ચંગા કે ઘણા કાની એવી ચીજે હે નાની મોટી જે ઘરમાં થાય હે એને માધ્યમ થકી આપણે આપણી બોનોને ખુશી આપી શકો. આપણી જે બોને હે એના કર્તવ્ય જિમ્મેદારી ઘણી અસલ તરીકા થકી નિભાવે હે, પણ એવા મેં કોઈ નાની નાની ચીજે એના હાથ કરી દે એની ચીજે મેં ખુશ રહીને હેતા પરિવારને સંભાળી શકે. અગર એને કોઈ સમજવાવાળું નહીં હોય તો આપણે દેખો હો કે આપણી જે બોને હે એ ધીરે ધીરે મહિને મહિને તૂટી જાય, તનાવ લે હે ને તનાવને કારણે એનું જે સ્વાસ્થ્ય હે એ બી પ્રભાવિત થાય હે.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે દેખો હોય આપણે ઘરની બોને માનસિક રૂપ થી ખુશ ને સંતુષ્ટ રહેગા તે વેનું સકારાત્મક પ્રભાવ એવો આપણે પરિવાર માટે પડેગા. આપણે સોરને અચ્છા સંસ્કાર આપી શકીગા, રિશ્તોને બહેતર બનાવી શકીગા ને આપણી જે જિમ્મેદારી હે વર્ણનને બી નિભાવી શકીગા ને એની સાથે વાતાવરણ હે વો બી સુખદ બનેગા. પણ અંજલિ બોન, અગર આપણે બોને હંમેશા તનાવમાં રહેગા, થકાનમાં રહેગા અને દબાવમાં રહેગા તો આપણે દેખો હોય કે આનું અસર આપણે પરિવારને માહોલ માટે બી દેખાય હે. એના સાથે અંજલિ બોન આપણે દેખો હોય કે આપણે બોને મતે લગાતાર બોજ બળવા લાગી જાય તો વર્ણનમાં તનાવ ને ચિંતા ને અવસાદ જેવી સમસ્યા એવી પેદા થવા માંડી છે. અગર ભાઈ બોનો વર્ણે ખુદ બલદે સમય મળેગા, આરામ મળેગા અને ખુશીના અવસર મળેગા તે વર્ણને માનસિક સ્વાસ્થ્ય બી બહેતર થાયગા. અંજલિ બોન આપણે દેખો હોય કે આજે માનસિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી હે જેટલું કે શારીરિક સેહત. એટલે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આપણી ઘરની બોને હે વર્ણને આરામ ને ખુશીના અધિકાર બી મળવા જોઈએ.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, આજના ટાઈમે ઘણા કની જે બોને હે એ ઘરની નોકરી બે સંભાળી દી હે, એ પરબાર તકી લઈને રાત સુધી લગાતાર કામ કરે હે, પર ફેર ભી એની જે મહેનત હે એને સબ સામાન્ય માની લે હે. કામકાજી મહિલાઓને હામે આ સમસ્યા સબ તકી મોટી હે. એને હર જગે પૂર્ણતાની જે ચીજે હે એણન તકી ઉમેદ લગાડે, આ સબ જગે હેતુ કામ જે હે એ વ્યવસ્થિત કરે. ઓફિસ માં અચ્છું પ્રદર્શન કરવું, ઘર સંભાળવું, સોરની જે જિમ્મેદારી હે એ નિભાવવું ને એને બાદ એમ કહે હે કે હંમેશા મુસ્કુરાતે હુએ રહો. પણ આવી સ્થિતિમાં એને ભાવનાત્મક સહયોગને ખુશ રહેવાની જે ચીજે હે એ નથી મળી પાવતી. એટલે આપણે દેખો કે કામકાજી જે બોને હે એ વધારે માનસિક દબાવમાં રહે
1: હે.
0: એ કામ બી કરે હે, સોરું બી હમારે હે, ઓફિસની બી ઘણા ઘણી ચીજે સહન કરે હે, તો એવામાં આ સબ ચીજે એનાને બદલે વધારે મહત્વપૂર્ણ થઈ જાય. એમની ઘર પરિવાર વાળા જે મનક હે એની બી આ જિમ્મેદારી હે કે એક બોનને સમજે. મેં જયા બી ઓફિસમાં એ કામ કરી રહી હે એ બી મનકની જિમ્મેદારી બને હે કે એ એને સમજે, તાકી એક બોનનું જે જીવન હે એ હરલ થઈ જાય. આપણે દેખો હા કે જે પુરુષ હે એ તો કમાવે હે પણ એ ઘરના કામ નથી કરતા, પણ આપણી બોનોને કમાવાને હાથે ઘરના હેત બી કામ કરવો પડે, એ સોરની જિમ્મેદારી બી નિભાવવી પડે. તો એવા મેં જઈ વખત મનક એક હાથે હું આટલા કામ કરે તો એને જીવનમાં ઘણા કાની ચીજે જે હે એ તનાવને રૂપમાં આવે હે. એવા મેં બી એને કોઈ સમજવાવાળું નહીં મળે, આપણે દેખો હો કે એનાનું સ્વાસ્થ્ય વધારે પ્રભાવિત
1: થાય.
0: આશા કરો હો કે આજે કાર્યક્રમમાં આપણે જે વાત કરી રહ્યો આપણા જે ભાઈ બોન હે એ સમજી રહોગા ને એ બી આપણા ઘરમાં જે માં હે, બોન હે, પત્ની હે એનાને સબને સન્માન આલેગા ને એનાને જીવનમાં બી ખુશિયા લાવેગા.
1: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોનો ખાતી ઘણા અક્કાની વાત થઈ ગઈ હે. હવે આપણે દેખી રહી હે કે ટેમ બી થઈ જાય કાર્યક્રમ ખાતી સૂટ પડવાનું, સૂટ તો પડે પણ જાતે ખાતી પહેલા એક બીજું ગીત સંભળાવી દઉં.
0: હવે

0: બહેનોનો ગીત તો અહીં સુપૂર્ણ રણસગીત સાથે કાર્યક્રમ ઘૂમર તકી અમે પડો સુટ આશા કરા હું કે આજે કાર્યક્રમ મેં અમારી આપતે કે જે ભી વાતે રહી હૈ આપને ગમી હોંગા હવે તો આપને અમારો આસનો કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુજાવ મને આલી શકો અમારે અણપતા માટે
1: હવે ભાઈ બહેનો અમારું પતું હે કાર્યક્રમ ઘૂમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન

0: આંગણવાડી જઈને તારો નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ, સોરાના ન કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જી દાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.
1: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયગા તો હું થાય?
2: નાના અંજલિ બુન, હું થા ગા?
1: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયગા, ખેતર બંજર થઈ જાયગા, ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પીઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બુનનું મોલ આપણે જાણો.
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદી રૂકી જાયગા તો હું થાય?
0: નાના અંજલિ બુન, હું થાગા?
1: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હૈ એ હુકી જાયગા, ખેતર બંજર થઈ જાયગા ને આપણું જીવન જે હૈ એ ભી રૂકી જાગા.
0: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હૈ, પાણી થકી જ આપણું જીવન હૈ.
1: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હૈ ને આજ ધરતી માતાનું સંબલ હૈ.
0: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પીઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ, આ આપણી પહેચાન હૈ, હર બુંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈબોન અને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈબોન, આપ સાંભળી રહ્યો હો આપણું સમુદાય રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સૌનું હણેમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે ભાઈ બોનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમમાં આપતા કે વાતચીતનો વિષય હૈ કે આદિવાસી સંસ્કૃતિ હરતી બહુઉદ્દેશ્ય કૃષિ વાનિકીનું એક સમાધાન થઈ શકે. તો ભાઈ બોનો, અડા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપતા કે ઘણા કાની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હમરા વિદા ગીત મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8.

0: આઈનબોનું ગીત તો અહીં શું પૂરું નાણા ગીત બાદ એક વખત ફેરી આપ સૌનું ઘણેમાં સ્વાગત કરો હો અમારે આજનો કાર્યક્રમ ખેતીવાડીમાં. જેમ કે ભાઈનબોનું ગીત કે પહેલાં આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે હર તે આદિવાસી સંસ્કૃતિ બહુઉદ્દેશ્ય કૃષિ વાનગીનું એક સમાધાન થઈ શકે. તો ભાઈનબોનું અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી મનીષજી સર. તો સપ્તકી પહેલાં આપણે સાંભળી લણાની વાતે મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિ.
0: સર આપકા બહુત બહુત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહુત બહુત ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કી આદિવાસી સંસ્કૃતિ જો હૈ વો કિસ તરીકે સે વનો કે સંરક્ષણ મેં અપના યોગદાન દે સકતી હૈ. ક્યુંકી હમ દેખતે હૈ કી વન હમારે લિયે બહુત મહત્વપૂર્ણ હૈ. અભી કે સમય મેં હમ દેખ રહે હૈ કી વનો કે સંરક્ષણ કો લેકર હર કોઈ પ્રયાસ કર રહા હૈ. આદિવાસી સંસ્કૃતિ હમ સભી જાન

એન્ડ મારું અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડીથી પણ સૂટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આ પ્રાય સુછા અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડેટો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો બહેન બનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ને હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: કાર્યક્રમ ઘુમર અમારા વારી અમારા હિત બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.1 FM ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજના કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ઘુમર ને લઈને એક આવશે ને હાથે મનીષા બોન આજે કાર્યક્રમ ઘુમર મેં આપણી બોન તકી વાતચીત નો વિષય હે કે આપણી જે બોન ને હે ઈ હંમેશા જિમ્મેદારી સ નિભાવી કરે પણ આપણી જે બોન ને હે એને જિમ્મેદારી સ ની બલ્કિ એને જીવન મેં ખુશી ભી જોઈએ હે. હવે આપણે દેખો હો કે આપણે સમાજ મેં બોન ને ઘણા કની જિમ્મેદારી નાનપણ તકી સ્વીકારતે હે કે હરતે પરિવાર નું ધ્યાન રાખવું હે હરતે બીજા ની જરૂરત ને મહત્વ આલવું હે ઘર હરતે હમારવું હે પરિવાર ને હરતે જોડી ને રાખવું હે ને કોઈ પરિસ્થિતિ આવે તો એને હરતે આપણે ત્યાગવું હે અને કર્તવ્યને હરતે નિભાવવું હે. પણ અણી સબ ચીજે મેં ઘણી વખત આ ચીજ વાય રહીશા કે આપણી જે બોનની જે ઈચ્છા હે એ કાર્ય પૂરી થતી નથી એના હપન એની જે ખુશી હે એ વાય સુકી જાય. તાસ કાર્યક્રમ માં આપણે એ જાણંગા કે બોનની જિમ્મેદારી અને હાથે હાથે ખુશીઓનું મહત્વ હે એના જીવન.
0: હવે અંજલિ બોન તણા વિશે માટે આપણે ભાઈ બોને ગતી ઘણા અક્કાની વાતે રીંગા અબર હમણાં આગી તે મોરે કર આપણી વાતે.
1: હવે તો બોને આપ હમ્બર તરે શું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન ગીત આયુષ્યુ પૂરું અને ગીત બાદ આપણી બોનને એક વખત ફેરે સ્વાગત કરે હા કાર્યક્રમ ઘુમરમી જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હો કે આપણે બોનને ખાલી જિમ્મેદારી જ નહીં વણની ખુશીનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ એમ આપણે દેખા હોય કે આપણો સમાજ સદીઓ કે આપણે બોનને ત્યાગ સહનશીલતા અને જિમ્મેદારીનો પ્રતિક માનતો આવ્યું છે એમ એક સોરી એક બોન ને એક પત્ની ને એક માને રૂપે આપણે બોનને હર જીવનને ચરણ મેં વણને કર્તવ્યનું પાલન કીધું છે એમ મેં પરિવારની દેખભાલ કરી હે ઘર સંભાળી હે ને આપણે સોરને ભવિષ્યને સવારી હે ઘણા વખત આપણે દેખા હોય કે નોકરી કરીને વણને આર્થિક જિમ્મેદારીને બી નિભાવે હેમ સબને બીચ આપણે દેખો હોય કે અક્ષર આપણે બોન બલદે જે વાતે રહી હે ને આગળ બળવાની જિમ્મેદારી રહી હે વણાખતી બી પીસે સૂટી જાય હેમ ને આપણી બોને આપણી ખુશી હોય હું હે વિને હમઝીશ નથી પાતી આપણે દેખો હોય કે સમાજ મેં ઘણા અકની આપણી બોને હે જે આપણી જિમ્મેદારી ને બહુ સમજી લે હે પણ વણની ઈચ્છાએ સપન ને ખુશી ને મહત્વ નથી આલતી આજના ટાઈમે આપણે દેખો હોય કે ઘણા અકાની બોને હે જે આપણી પસંદ ને આપણા શોખ ને આપણે આરામ ને ત્યાગી ને વિઝેબલ દે જીવે હે વણને એવું મહેસૂસ કરાવે હે કે વણની ખુશી ખુદ ખતી નથી હે ને વણન પરિવાર ખતી હે
1: હવે મનીષા બોન આપે છે કે આપણે દેખો હો કે ઘણા અકાની જે બોને હે એ પરબાત થકી લઈને રાત સુધી કામ કરે હે પણ એનાની ચહેરાની જે મુસ્કાન હે એને વાય હું હે એ કોઈ નથી દેખતું
0: હવે
1: એનું જે શ્રમ હે એ સબ મનક સામાન્ય હમસે હે સમાજ આ માને હે કે આપણી જે બોને હે એનાનું જીવન ખાલી કર્તવ્ય તકીસ બનો તકું હે પણ આ સચ નથી આપણી બોને જે હે એ કેવળ જિમ્મેદારી નિભાવવા વાળી મશીન નથી બલકી ઇન્સાન હે એનાને મન મેં ભી ઈચ્છાએ હે એનાને ભી હપના હે એનાને ભી ખુશી સન્માન આરામ ને અપનાપન ની જરૂરત રહે હે
0: હવે
1: અને સબ ચીજે બદલે આપણી બોનને ભી આપણા હક ને સમજવું હોગા એને દેખવું હોગા કે આપણી બોન ભી ઘણી વખત થાકી જાય હે એને ભી આરામ ની જરૂરત રહે હે અગર ઘર પરિવારના મનક અને સબ ચીજોને સમજેગા તો આપણે દેખો હો કે ઘણા કાની ચીજે જે હે આપણી બોનને દેખવી પડે એ નહીં દેખવી પડે કેવું ચંગા કે સમાજ જે હે એ આપણી બોનને નાનપણ તકી સમજદાર કરીને હિકાલે હે એને ઘણા કાની ચીજે હિકાડે હે પણ આપણે દેખો હો કે અને સબ ચીજો મેં આપણી જે બોને હે એના જે હપન હે એ કેવાય રહી જાય હે
0: હવે
1: એવા મેં આપણી બોનની જીવનની ખુશીની કમીને કારણ માનસિક શાંતિ જે એને મળવી જોઈએ એ નથી મળી પાતી એને કારણે આપણી બોને જે હે એ ધીરે ધીરે તણાવ ચીડચીડાપન ને થકાનની શિકાર થઈ જાય હે ને ઘણી આકારની જે બોને હે એ આપણી પરેશાનીઓને કે એને વટાડી બી નથી પાતી ને આમાં સબ હામે આખું દાડી દાતકારી કરે
0: હવે
1: એને કારણે એ મયને મય તૂટતી રહે હે ને આ સ્થિતિ એને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે હે
0: હવે
1: નિહિતા પરિવારના વાતાવરણને ભી પ્રભાવિત કરે હે એટલે આપણી બોનની ખુશી ઘણી જરૂરી હે આપણે જોઈએ કે વ્યસ્ત મેં કારે ભી આપણને આપણી બોનની કઈ ચીજ બદલે કે પાડવું જોઈએ ઘરના કામની જે જિમ્મેદારી હે એ ભી વાટી લેવી જોઈએ ને એને સાથે આપણી જે બોને હે એને મનની વ્યથા સભાને સમજવી હોગા બસ આપણી બોને જે હે એ ખુશ રહી પાએંગા
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો હોય કે આપણે સમાજ મેં પુરુષ હે વણને ખુશીનું આરામને અધિક મહત્વ આલે હે અગર આપણે ઘરના પુરુષ થાકીને આવી હે તો વણને આરામ કરવા દે હે પણ આપણે બોન થાકી જાય હે તો વણન થકાનને સામાન્ય માની લે હે આજે આપણે આ સોચ બદલવાની જરૂરત હે ખુશી પાવાનો અધિકાર હર ઇન્સાનને હે ભાઈઓ બોનો ચાહે વો પુરુષ હો યા આપણે બોને હો આપણે બોને બી ઘૂમવાન ચાહે હે આપણા શોખ પૂરા કરવાને ચાહે હે કઈક નવું શીખવાનું ચાહે હે દોસ્ત ખતી વાતે કરવાનું ચાહે ને આપણે માનસિક શાંતિને ચાહે ઘણા વખત અંજલિ બોન આપણે દેખો હોય કે આપણે બોને સંગીત નૃત્ય લેખન કલા ને સિલાઈ બુનાઈને પડાઈને છોટા વ્યવસાયમાં બી આપણી રૂચિ વટાડે હે પણ વણની જિમ્મેદારીને કારણે આપણે સ્વપ્નને પછાડી છોડી નાખી હેમ

0: ધીરે ધીરે આપણે દેખો કે હવે આપણે અસ્તિત્વને ભૂલતી જઈ રહી હિ. અંજલિબન આપણે દેખો કે જ્યારે ઘણા બી વ્યક્તિને વર્ણન જિમ્મેદારી તો કે સીમિત કરના કે તે વર્ણને ખુશી નથી મળે હેમ તે વે અંદર ખતે તૂટવા લાગી જઈ હિ ને એમસ આપણે બોનેબલ દે હેમ અગર વર્ણને ખુશી નહીં મળેગા વર્ણને કોઈ હમઝેગા નહીં વર્ણને સન્માન નહીં આલેગા તો વર્ણન બી આત્મવિશ્વાસ કમ થઈ જાય ને વી બી તૂટવા લાગી જઈગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આ જે કાર્યક્રમ મેં ઘણી અસલ વાત આપણી બોનો તો કે ચાલી રહી હે આ વાતે આપણે અગાડી બી આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનોને આપણે એક ઓર ગીત હમરાવી દો.
0: હવે અંજલિ બોન તો બોનો હામળો આ ગીત.

0: મનીષાબેન, ગીત તો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમરની. જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ તરીકા થી ઘણા કાની વાતે જાણી રહ્યા કે હરતી આપણી બોનોની જિમ્મેદારી ને કર્તવ્યને નિભાવવાને હાથે હાથે ખુશી ભી એના જીવન મેં જરૂરી હૈ. આપણે દેખો હો કે આપણી બોનોની ખુશી કેવલ મોગ ક્ષેત્ર ગહન ઘૂમવા ફિરવા સુધી સીમિત નથી, બલ્કી એનાની અસલી ખુશી આ હૈ કે એને સન્માન મળે, એનાની કોઈ વાત સાંભળે, એના જે ફેસલા હે એને કોઈ મહત્વ આલે, એને મન ને અનુસાર એને જીવવાની આઝાદી મળે.
1: હવે
0: આપણે દેખો હો ઘણા કની જે બોની રહે એને બદલે ખુશી આ ભી રહી શકે કે કોઈ એનાની કામની તારીફ કરે, કોઈ એને થોડું શું ટાઈમ આલે યા એને આરામ કરવાનો અવસર આલે ને એના શોખ પૂરું કરવાની જે ચીજે હે એને મહત્વ આલે. આપણે કહી શકો કે આપણી જે બોની હે એને અલગ અલગ પ્રકાર થકી ખુશીનું જે મહત્વ હે એને મનકને સમજવું હોગા કે એની જે બોન હે ઘર મેં યા કોઈ માં હૈ યા કોઈ પત્ની હૈ તેને કઈ પ્રકારની ખુશી જુએ ને કઈ ચીજ થકી ખુશ રહે. આપણે દેખો હો કે પરિવારની ભી આ જિમ્મેદારી બને હે કે ઘરનો હર સદસ્ય હર જિમ્મેદારીને નિભાવે, ખુલીને વાતે કરે, છોટી છોટી ચીજો બદલે આપણી જે બોને હે એને સહયોગ કરે. આપણે દેખો હો કે ઘણી વખત એમ થા કે ઘર મેં આપણે આટો કઈ ચીજ ખતમ થઈ જાત એમ કહે કે આપણી જે ઘરની બોને હે એ જઈને લઈ આવેગા, પણ ઘણી વખત કોઈ ઘરનું મનક એમ કહી દે કે તમે રહેવા દો મો જઈને લઈ આવો. એવા મેં આપણી બોનોને ઘણી ખુશી થા ને એનાનું મન ભી હલકું થા.
1: હવે
0: ભાઈ બોને કહેવું ચાહુંગા કે ઘણા કાની એવી ચીજે હે નાની મોટી જે ઘર મેં થાય હે એને માધ્યમ થકી આપણે આપણી બોનોને ખુશી આલી શક. આપણી જે બોને હે એના કર્તવ્ય જિમ્મેદારી ઘણી અસલ તરીકા થકી નિભાવે હે, પણ એવા મેં કોઈ નાની નાની ચીજે એના હાથે કરી દે એની ચીજે મેં ખુશ રહીને હેતા પરિવારને સંભાળી શકે. અગર એને કોઈ સમજવાવાળું નહીં હોય તો આપણે દેખો હો કે આપણી જે બોને હે એ ધીરે ધીરે મહિને મેં તૂટી જાય, તનાવ લે હે ને તનાવને કારણે એનાનું જે સ્વાસ્થ્ય હે એ ભી પ્રભાવિત થાય હે.
1: હવે અંજલિબેન, એની સાથે આપણે દેખો આપણે ઘરની બોને માનસિક રૂપથી ખુશ ને સંતુષ્ટ રહેગા તે વેનું સકારાત્મક પ્રભાવ એવો આપણે પરિવાર માટે પડેગા. આપણે સૂર્યને અચ્છા સંસ્કાર આપી શકેગા, રિશ્તોને બહેતર બનાવી શકેગા ને આપણી જે જિમ્મેદારી હે વર્ણનને બી નિભાવી શકેગા ને એની સાથે વાતાવરણ હે વો બી સુખદ બનેગા. પણ અંજલિબેન, અગર આપણે બોને હંમેશા તનાવ મેં રહેગા, થકાન મેં રહેગા અને દબાવ મેં રહેગા તે આપણે દેખો કે આનું અસર આપણે પરિવાર ને માહોલ માટે બી દેખાય હે. એના સાથે અંજલિબેન આપણે દેખો કે આપણી બોને મતે લગાતાર બોજ બળવા લાગી જાય, વર્ણનમાં તનાવ ને ચિંતા ને અવસાદ જેવી સમસ્યા એવી પેદા થવા માંડી છે. અગર ભાઈ બોનો વણે ખુદ બલદે સમય મળેગા, આરામ મળેગા અને ખુશીના અવસર મળેગા તે વણને માનસિક સ્વાસ્થ્ય ભી બહેતર થાયગા. અંજલિબેન આપણે દેખો કે આજે માનસિક સ્વાસ્થ્ય અતરું જરૂરી હે જતરું કે શારીરિક સેહત. એટલે આપણે ભાઈ બોને કેવું ચાંગા કે આપણી ઘરની બોને હે વણને આરામ ને ખુશીના અધિકાર ભી મળવા જોઈએ.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, આજના ટાઈમે ઘણા કની જે બોને હે એ ઘરને નોકરી બે સંભાળી રહી હે, એ પર બાર તકી લઈને રાત સુધી લગાતાર કામ કરે હે, પણ ફેર ભી એની જે મહેનત હે એને સબ સામાન્ય માની લે હે. કામકાજી મહિલાઓને હામે આ સમસ્યા સબ તકી મોટી હે, એને હર જગે પૂર્ણતાની જે ચીજે હે એને તકી ઉમીદ લગાડે કે આ સબ જગે હેતુ કામ જે હે એ વ્યવસ્થિત કરે. ઓફિસ માં અચ્છું પ્રદર્શન કરવું, ઘર સંભાળવું, સૂર્યની જે જિમ્મેદારી હે એ નિભાવવું ને એને બાદ એમ કહે હે કે હંમેશા મુસ્કુરાતે હુએ રહો. પણ આવી સ્થિતિમાં એને ભાવનાત્મક સહયોગને ખુશ રહેવાની જે ચીજે હે એ નથી મળી પાવતી. એટલે મેં એટલા આપણે દેખો હો કે કામકાજી જે બોને હે એ વધારે માનસિક દબાવ મેં રહે
1: હવે
0: એ કામ ભી કરે હે, સોરો ભી હંભાળે હે, ઓફિસની ભી ઘણા ઘણી ચીજાને સહન કરે હે, તો એવામાં આ સબ ચીજે એને બદલે વધારે મહત્વપૂર્ણ થઈ જાય. એમને ઘર પરિવાર વાળા જે મનક હે એની ભી આ જિમ્મેદારી હે કે એક બોનને સમજે. મેં જયા ભી ઓફિસમાં એ કામ કરી રહી હે એ ભી મનકની જિમ્મેદારી બને હે કે એ એને સમજે, તાકી એક બોનનું જે જીવન હે એ હરલ થઈ જાય. આપણે દેખો હા કે જે પુરુષ હે એ તો કમાવે હે પણ એ ઘરના કામ નથી કરતા, પણ આપણી બોનોને કમાવાને હાથે ઘરના હેત ભી કામ કરવો પડે, એ સોરોની જિમ્મેદારી ભી નિભાવવી પડે. તો એવા મેં જઈ વખત મનક એક હાથે હું આટલા કા કામ કરે તો એને જીવનમાં ઘણા કાની ચીજે જે હે એ તનાવને રૂપમાં આવે હે, ને એવામાં ભી એને કોઈ સમજવાવાળું નહીં મળે. આપણે દેખો હા કે એનાનું સ્વાસ્થ્ય વધારે પ્રભાવિત થા.
1: હવે
0: આશા કરો હો કે આજે કાર્યક્રમમાં આપણે જે વાતે કરી રહ્યો આપણા જે ભાઈ બોન હે એ સમજી રહોગા ને એ ભી આપણા ઘરમાં જે માં હે બોન હે પત્ની હે એનાને સબને સન્માન આલેગા ને એનાને જીવનમાં ભી ખુશિયા લાવેગા.
1: હવે અંજલિબેન, તો આના વિષય માટે આપણે ભાઈ બોનો ખાતે ઘણા અક્કાની વાતે થઈ ગઈ હે ને હવે આપણે દેખી રહી હે કે ટેમ ભી થઈ જાય કાર્યક્રમ ખાતે છૂટ પડવાનો. છૂટ તો પડે પણ જાતે ખાતે પહેલા એક બીજું ગીત સંભળાવી દઉં.
0: હવે

0: આઈન બોનો ગીત તો આઈશું પૂરું અણસ ગીત હાથે કાર્યક્રમ ઘૂમર તક અમે પડો સુટા આશા કર હું કે આજે કાર્યક્રમ મેં અમારી આપને કે જે ભી વાતે રહી હે આપને ગમ્યું હોંગા હવે આપને અમારો આસમા કાર્યક્રમ કેવું લાગ્યું એને બારા મેં આપ રાય સુજાઓ મને આલી શકો અમારે અણપતા માં
1: હવે ભાઈ બહેનો અમારું પતું હે કાર્યક્રમ ઘૂમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 946005124
0: તો ભાઈ બહેનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવું શનિ હાથી તારું દી
1: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે સ્તુ દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ માં આપણે રહો, યા આપણે ની કેટલી શાંતિ મળે હે, જેની હવા માં આપણે હાલ રહો, ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હળતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, એકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા, ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
2: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે
1: આજે નાના નાના કદમ હે, એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: અરે ગોરી, ઇતની સુસ્ત ક્યું દેખ રહી હો, કુછ ખાયા પિયા નહીં હે ક્યા?
5: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હે મેરા.
4: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મે હોતા હી હે, જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા, પર અભી તો ખાના જ્યાદા જરૂરી હે, ઓર ખાને મે ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહિયે, ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
5: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શરૂ કર દૂંગી, ઓર સાથ મેં હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
4: યે હુઈ ના બાત ગોરી.
1: યાદ રહે, ગર્ભાવસ્થા મેં સબસે જરૂરી હે પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મેં પ્રસારિત.
2: જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
6: નાના અંજલિ બોન, હું થા ગા?
2: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
6: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મેં આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
6: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદ નું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.
4: જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બોન, હું થા ગા?
4: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હૈ ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હૈ ઈ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હૈ, પાણી થકી જ આપણું જીવન હૈ.
4: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મેં આપણું જીવન હૈ, ને આજ ધરતી માતાનું સંબલ હૈ.
5: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો નહીં રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
4: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હૈ, આ આપણી પહેચાન હૈ, હર બૂંદ નું મોલ આપણે જાણો.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત નું પ્રસારિત.
0: તો સાથીઓ, યહ તો થી હમારી આજ કી સભા. હમે આશા હૈ કે આજ કી સભા મે પ્રસારિત હોને વાલે કાર્યક્રમ ગીત સંગીત આપ સભી કો જરૂર પસંદ આયે હોંગે. તો સાથીઓ, આપકો હમારી આજ કી સભા મે પ્રસારિત હોને વાલે કાર્યક્રમ કેસે લગે, ઇસ બારે મે આપ અપને રાય સુજાવ હમ તક પહોંચા સકતે હૈ પત્રો દ્વારા હમારે ઇસ પતિ પર. હમારા પતા હૈ વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. हमारा पिन कोड नंबर है 327001. और अधिक जानकारी के लिए आप हमें फ़ोन कर सकते हैं हमारे फ़ोन नंबर पर. हमारा फ़ोन नंबर है 9460051234. तो साथियों, फिर मुलाकात होगी हमारी आपसे अगली सभा में. तब तक के लिए दीजिए आज की सभा से जाने की अनुमति आपके अपने दोस्त मनीषा पटेल को. नमस्कार.